0: ગામે પડદા કરીને સેવા હાલો પ્રત્યેક દિન ધારણા 8 બજે થી સાંજે 6 બજે સમાન વિશેષજ્ઞ ફિઝિશિયન ડોક્ટર દ્વારા એજ છાતી કોલેજો નશા મૃત્યુ ચેક જાંચ કરીશ.
1: પ્રત્યેક દિન નશા તથા સર્જરી કાન તથા ઘાટી રોગ વિશેષજ્ઞ ડોક્ટર દ્વારા ચેક જાંચ કરીશ.
0: પેરાલાઇસિસ ભઈ મુખ ભાંગીને નશા ચાપેર હાથ ચુટ્ટા ન ચડે ગ્રામીણોના લાગી ફિઝિયોથેરાપી તથા એક્યુપ્રેશર થેરાપીકો વિધિબાટ ઉપચાર કરીશ.
1: નશા ચેપિયેલા બિરામીઓ બિના ઓપરેશન ફિઝિયોથેરાપી તથા એક્યુપ્રેશર થેરાપીબાટ સફળ ઉપચાર કરીશ.
0: બિરામીઓ સુવિધાકો લાગી 24 ઘંટા એમ્બ્યુલન્સનો વ્યવસ્થા કરીએ. અસામે નાગરિક એકદ મહિલા અનાથ બાળ બાલિકા અપાંગ જ્યેષ્ઠ નાગરિકોને ઔષધિ બાહેક અને સંપૂર્ણ સેવામાં 10% છૂટકો વ્યવસ્થા કરીએ. કૌશલ્યા અસ્પતાલ